0: आकाशवाणी के दिल्ली केंद्र से रिले समाचार संध्या आप सुन सकते हैं रात्रि 8:45 पर। श्रोताओं, अभी आप सुन रहे थे हमारी सभा में प्रसारित होने वाले प्रमुख कार्यक्रमों की संक्षिप्त रूपरेखा। हम आकाशवाणी बांसवाड़ा की माही चैनल से बोल रहे हैं। प्रस्तुत है हमारे किसान भाइयों का अपना कार्यक्रम खेती निवाद।
1: खेती निवाद कार्यक्रम हमारा वारा सभी किसान भाई ने निबोने ने वीना बेनो राम राम राम राम। किसान भाइयों, देखो आ हवा नो टेम है ने हवा ना टेम में अपने जी खेत्र नो कामकाज है ई करव पड़े। पण किसान भाई देखो आ बारिश नो मौसम साली जो थको है ने आनी बारिश ना मौसम में आपणे जे भी खेतर नो काम काज है ई भाई देखते थकी करवो है। क्योंकि बारिश ना मौसम में आपणे एक तो फसल जी खरीफ फसल है ने देखभाल करवी है ने खरीफ फसल ने अच्छी पैदावार लेवा हारू किसान भाई एमना तेमना खातर बीज सब करी रह थका है। पण किसान भाई આજે આપણે વાત કરાય કે અચ્છી પેદાવાર લેવા હારું અગર આપણે સોયાબીન કીધું થકું હે મક્કા કીધી થકી હે યા દલહની ફસલ તિલહની ફસલ કરી થકી કિસાન ભાઈ તો આણા મોસમ મે એક તો પાણી ભરેલું રે તો જલ નિકાસી એની બાદ રોગ નિયંત્રણ ને ઉચિત ખાદનો પ્રબંધ જરૂર કરે। કિસાન ભાઈઓ, ખેતર મેં ખાસ કરીને પાણી રોકાવાને દે, સમય માટે ખરપતવાર હે જલ્દી કાઢે, એને બાદ ફફૂંદ નાશક નો છિડકાવ કરે તાકી ફસલે હે ઈ આપણે સુરક્ષિત રહે। બીજું કિસાન ભાઈ, અભી બારિશ નો મોસમ સાલી રહ્યો તકો હે, બારિશ રૂકી રૂકી કમ જ્યાદા થઈ થકી હે, એને હરું ખેતર મેં પાણી અગર ભરાયેલું રહ્યું હોગા ભરાઈ જાય તો જલ નિકાસીની વ્યવસ્થા જરૂર કરે કિસાન ભાઈ। ખેતર મેં પાણી જમા ન થવા દે એનો પ્રબંધ જરૂર કરે, પાણી હે એ બહાર કાઢવા હારું નિકાસી રાખે, જલ ભરાવ થકી આપણી જે ફસલ હે ફસલ મેં જે ભોધ હે એની જડી હે હળી જાયગા, એને થકી ફસલ પીરી પડી જાયગા, ખરાબ થઈ જાયગા ને આપણું જે નુકસાન હે એ થઈ જાય। તો કિસાન ભાઈ, આપણે અચ્છી પેદાવાર લેવા હારું અચ્છી ફસલ લેવા બદલે ખાસ કરે ને ખાદ ઉર્વરક ને જે ભારી બારિશ થઈ જાય એને વખત કિસાન ભાઈ ધ્યાન રાખે કે ખાદ ઉર્વરક આલતે વખત વધારે બારિશ થઈ જાય તો તુરંત બાદ યુરિયા ખાદ હે ને આલે, બારિશ અગર રૂકી જાય એને બાદ હલકી માત્રામાં યુરિયા ખાદ વગેરે જે બી આલે એ આલે, કેમ કે કિસાન ભાઈ આની વાતનું વિશેષ કરીને ધ્યાન રાખવું જરૂરી છે। બીજું, મિટ્ટીની જાંચને અનુસાર પોષક તત્વો આલે કિસાન ભાઈ, ખાદ આપણે આલી રીતે કહે એને વખત જરૂર ધ્યાન રાખે, કેમ કે જીવો તરાઈ ભરાઈ થકી હે એને યુરિયા ખાદ વગેરે સાટી દીધું તો બી આપણને ફાયદો નહીં મળે। કિસાન ભાઈઓ, કીટ રોગોનો નિયંત્રણ બી આપણને કરવો જરૂરી હે, કેમ કે આને ખરીફની ફસલ હરું નમી હે એને ફંગસ ફફૂંદ થઈ જાય, ફસલ પીરી પડી રહી થકી હે યા હળી રહી થકી હે તો અણી જીભી ભોધને તુરંત હટાવી નાખે, અણી વાતનું વિશેષ ધ્યાન રાખે કિસાન ભાઈ, કેમ કે આપણી જે ફસલ હે એનો નુકસાન બારિશના મોસમમાં વધારે થઈ જાય। કિસાન ભાઈઓ, ખરપતવાર પ્રબંધ બી કરવો જરૂરી હે, આપણે મક્કા વગેરે